0: છો એસા બાદ ટેન્શન ડિપ્રેશન સ્ટ્રેસ એન્ઝાયટી ધ મેદે મસલી દ ગુર્દો મસલી દસ્તરગો મસલી દ ગોગુનો મસલી દ પોઝી મસલી ઔ આગ મરઝુન કમ ચી પર ડાગ દી ઔ આગ મરઝુન કમ ચી પટ્ટી દગ દ ટોલો મરઝુનો ઇલાજ ખ અહસન તરીકે સરા બહેતરીન તરીકે સરા પર દરમાન હોમિયોપેથિક સેન્ટર જેલ મોડ બડગ્રામ કે દ ડોક્ટર નિઝામુદ્દીન જલાલ સાહેબ ઔ દગ રંગી બલ સીનિયર ડોક્ટર પ્રોફેસર ડોક્ટર અજમલ ખાન સાહેબ પર ઝેર નિગરાને કે દ સહર અતો બજો ના માઝિગર સલોરો બજો પૂરી કીગી તાસો બિલકુલ રતલે શે યો બહેતરીન ઇલાજ યો કામિયાબ ઇલાજ આગા તાસો દવીના કરલાસે કોલે શે ડોક્ટર નિઝામુદ્દીન જલાલ સાહેબ અખપલા ઓપીડી દ હફતે રૂમબને સલોર રઝ કવિ પીર મંગલ બધ ઔ જુમરાત દાશાને બ્યાબલ ડોક્ટર સીનિયર ડોક્ટર ડોક્ટર અજમલ ખાન સાહેબ અગવી અખપલ ઓપીડી પર દરમાન હોમિયોપેથિક સેન્ટર કે દ હફતે અખેરને દ્રેવ રઝ કવિ જુમા હફતા ઔ ઇતવાર નો પતયાત સાથે દરમાન હોમિયોપેથિક સેન્ટર જેલ મોડ બટાગ્રામ નોર માલુમાતો દપારા પતિ નંબર હુમ રાબિત કબૂલી છે 0331 47 48 317 0333 3 દરમાન હોમિયોપેથિક સેન્ટર જેલ મોડ બટાગ્રામ
1: د ضلع بټګرام د خلکو په بار بار غوښتنه باندې د نیو جرمن هومیوپاتیک سنټر میدان مشر ډاکټر پروفیسر هومیوپاتیک جناب ډاکټر اکبر قریشی صاحب دا فیصله کړې ده چې دوی به د 15 ورځو په ځای په بټګرام کې 40 ورځې او پی ډی کوي، یعنی د هر میاشتې وړومبي تاریخ نه تر 40 تاریخ پورې به په کلینیک کې موجود وي. نو که چېرې تاسو د معدې جمله امراض، بلډ پریشر، شوګر، دما، ارکن نسا، بواسیر خونی، بادی نواسیر، انزائیٹی، ٹینشن، ڈپریشن، سٹریس، د سرمنی مرزونا، د نارینو او زنانو پټ مرزونا، د گردے کانے، د تریخی کانے، یا د نور یو شمیر مسلو سره مخ یې، نو د هر میاشتې لومبی تاریخ نه تر شلم تاریخ پوری نیو جرمن هومیوپاتیک سنټر میدان ته ځان را رسولی شي. پته یاد ساته، نیو جرمن هومیوپاتیک میډیکل سنټر نوې نادرا دفتر سره نږدې ګټ مول میدان بټګرام. د رابطې شمیره ده 0311 84 33 878.
2: د بډګرام خلکو د پاره خوشخبری، زکه چې په بډګرام کې با د پیښور ډیر تجربه کار لرونکي ډاکټر ډاکټر حضرت حسین سے با خپل او پی ڈی کوي. د دې او پی ڈی با د 21 تاریخ نه واخلا 30 تاریخ پوری کیږي. کچرته کې تاسو ته د میدې مسائل، الرجی، سر درد، ملا درد، کمزورتیا، پټو مسلې، شوګر، بلډ پریشر، دما، ارقن نساء، بواسیر، انزایټی، ټینشن، ډپریشن، ګردی کانه، سره سره د زنانو او نارینو پټي مسلې یا نورو یو شمیر مسلو سره مخ یی، نو تاسو نیو جرمن هومیوپیتک میډیکل کلینک گٹ موڈ میدان بٹگرام تا تشریف راوڑلے شئی. مزید معلومات تاسو زمونږ د کلینک ہیلپ لائن نمبر نا هم حاصلولے شئی. زمونږ د کلینک ہیلپ لائن نمبر دے 0311 84 33 878.
3: دا واخلا لالا، دا کور راشن پورا 15000 روپے بل جوڑ شو، او پدی گرمی کی دریو بیلو بیلو دکانوں نو چکر میں ہوں مولا گو سم ستڑے شو.
0: دا دی سرا اوڑی دی داو گورا اوڑو سمرا گٹ گٹ دی لکا دل، او دی رجی داو گورا رجی کمی او کسکر پکی زیاد تی، او دا دال خو بلکل کچ کچ کاری، دم رپی سی دی ہم خراب اکڑی او کوالیٹی زیرو.
3: نو زسو کم لالا، بازار کے ہر دکاندار خپل دا مرزے نرخ لگوی او راشن هم دو نمبر را کوي.
0: تا تما سوزل ویلی دی او خوا دیخوا چکری ملگا وا او نیخ نیلشنگ کرائینا این جنرل سٹور تزا.
3: نو حل تا دا سی سدی سخاص خبر دلالا،
0: حل تا تا تا دا یو چت لاندی خو غورا او میاری اوڑا خوشبودار ورجی صفا سترا دالونا خالص غوڑی یعنی ڈالڈا کوکنگ آئل او دا روزمر زندگی ٹول سامان ملاوی گی. او ٹولو نال وی خبرا پا بڑا گرام کے مناسب او ریاتی نرخونو باندی ہر سے ملاوی گی.
3: واہ واہ، یعنی دا مہنگائی فکر ختم. نو بیا ما تا پتا ہو آیا زو اس زم او راشن راوڑا ماتے.
0: پتا یاد سا